આધ્યાત્મિક ઉત્સવને, આધ્યાત્મિક પર્વને ખૂબ અનેક ધર્મવિધ ક્રિયાઓ કરીને સારી રીતે ઉજવવાનો પ્રયત્ન કરશે. પર્યુષણ મહાપર્વ એ જૈનોના અનેક પર્વોમાં શ્રેષ્ઠ પર્વ ગણવામાં આવે છે અને એટલે એને પ્રવાદિરાજ પર્યુષણ મહાપર્વ કહેવામાં આવે છે. આ મહાપર્વ એ આનંદને પ્રમોદ કરવા માટેનું નથી. આ મહાપર્વ પિકનિકો અને હોટલોમાં મિજબાનીઓ કરવા માટેનું નથી, પરંતુ આ પર્વની અંદર વધુ ને વધુ જૈન સમાજની દરેક નાની મોટી વ્યક્તિઓ પ્રભુ ભક્તિ, ભગવાન મહાવીરના વચનોનું શ્રવણ, પાપોના અને ભૂલોના પ્રાયશ્ચિત રૂપે થતું પ્રતિક્રમણ અને એકબીજાની સાથે થયેલા, ક્યારેય પણ ભૂતકાળમાં થયેલા વેર ઝેર હોય, મન દુઃખ હોય, અણગમા હોય, તિરસ્કાર થયા હોય, તો એ બધાની ભૂલી જઈને, ભૂલોને ભૂલી જઈને દરેક આત્માની ક્ષમા યાચના કરવામાં આવશે, પરસ્પર એકબીજાની માફી માંગવામાં આવશે અને એ રીતે આ પર્વ એ મૈત્રીનું મહાપર્વ પણ કહેવામાં આવે છે. ક્ષમા અને દરેક જીવની પ્રત્યે મૈત્રીનો ભાવ, સૌ સુખી થાય, સૌના દુઃખ દૂર થાય, કોઈ ભૂખ્યું ના સૂએ, કોઈ પણ બીમારીના રોગોથી પીડાય નહીં અને બધા જ સુખપૂર્વક પોતાના જીવનનો એક એક દિવસ વ્યતીત કરે, આવી ભાવના માત્ર જૈન સમાજના લોકો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના સર્વ જીવો માટે, અને જ્યારે કોઈ આફ્રિકામાં રહેતું હોય તો એ પણ એવું ઈચ્છે કે આફ્રિકાનો દેશ, આ દેશમાં રહેતા અહીંના નાગરિકો, સૌ કોઈ પોતાની જીવન યાત્રાને કેમ સુખમય વ્યતીત કરી શકે, એમને મેડિકલ સાધનો ઉપલબ્ધ થઈ રહે, એમને ખાવાનું રોજે રોજ સાત્વિક ભોજન મળી રહે, કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન સૂએ, આ બધો જ વિચાર કરીને, વિશેષ કરીને આ પર્વની અંદર જીવદયાના કાર્યો, ગાયોને રોટલી ખવડાવવાની કે એમનો જે ખોરાક ખાતા હોય તે ખાવાનો, એ જ રીતે કૂતરાને પણ એમનું રોટલો વગેરે આપવાનું અને પક્ષીઓને ચણ નાખવાના, અને એ સિવાય દુઃખી માણસો જે કોઈ હોય એમના દુઃખ દૂર કરવાના પ્રયત્નો કરવામાં આ મહાપર્વની ઉજવણી સફળ થયેલી ગણાય છે. આ 8 દિવસ દરમિયાન કોઈ પણ ખોટા આરંભ સમારંભ, આ એક જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે, આરંભ સમારંભ એટલે કે જેમાં જીવ હિંસા થતી હોય, કોઈ જીવને તકલીફ થતી હોય, એવા જે કોઈ પણ કાર્યો હોય એવા કાર્યો ન કરવાની ભગવાન મહાવીરની આજ્ઞા સૌ જીવોને મળેલી છે. એ પ્રમાણે પોતાના વ્યક્તિગત જીવનમાં કે વ્યાપારમાં ક્યાંય પણ વિશેષ આરંભ સમારંભ ન થાય એનું પણ ધ્યાન રાખવાનું હોય છે, અને એની સાથે આ પર્વને સફળ બનાવવા માટે વિશેષ 5 કર્તવ્યોનું પાલન કરવાનું બતાડવામાં આવેલું છે. એમાંનું એક પહેલું પર્વ છે અમારી પ્રવર્તન, એટલે કે કોઈ પણ જીવને મારવો નહીં, કોઈની હત્યા કરવી નહીં, ક્યાંય હત્યા થતી હોય જીવ હત્યા તો એને અટકાવવાનો પૂરો પ્રયત્ન કરવો, અને એ જીવ કેમ સુખી થાય અને એની ઉપર નભનારા માણસો પણ કેમ સુખી થાય એ માટે પણ પ્રયત્ન કરવો, એ આ એક મુખ્ય કાર્ય છે. બીજા નંબરમાં સાધર્મિકોને એટલે કે બીજા જૈનોને ઘરે બોલાવીને જમાડવામાં આવે. ત્રીજા નંબરની અંદર એકબીજાની સાથે માફી માંગવામાં આવે. ચોથા નંબરની અંદર 3 દિવસના ઉપવાસ અને 8મનો તપ કરવામાં આવે, અને 5મા નંબરની અંદર ગામમાં રહેલા જેટલા પણ જૈન મંદિરો હોય કે બીજા આજુબાજુના ગામની અંદર જૈન મંદિરો હોય એની સંઘ સાથે જઈને દર્શન યાત્રા, પૂજા યાત્રા કરવી, આ વિશેષ 5 કર્તવ્યો એ પર્યુષણ પર્વને સફળ બનાવનારા છે. આફ્રિકામાં રહેતા દરેક જૈનો આવા કર્તવ્યોનું પાલન કરે, વિશેષ ધર્મ આરાધનાઓ કરે અને એમના પર્વ પર્યુષણ ખૂબ સુંદર રીતે સફળ થાય, આત્માનું કલ્યાણ કરનારા થાય અને સૌ જીવને સુખી કરનારા થાય એવી મારા હૃદયની સદભાવના પાઠવું છું. જય મહાવીર.